આપણ હંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆ નો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ. સાથીઓ આવું હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલહિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

નો પૈસા ગાંવ માં ને શહેર નો પૈસા ગાંવ માં. કિસાન ભાઈઓ, આપણો કાજે પ્રાકૃતિક તરીકા થી ખેતી કરનો હોય થી બહાર થી ખત ને દવાઈ લાવણે જરૂરત ની પડે. જસો જંગલ માં ફલ વાલા ઝાડકા બિના ખત ને દવાઈ થી મોટા હોય જાય ને કાય સારા ફળ લગાડ દે તો સે આપણું ભી ખેતી કરનું છું.